સૌરાષ્ટ્રે સોમનાથમ ચે શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનમ મહાકાલમ ઓંકારે પરમેશ્વરમ કેદારમ હિમેત્પૃષ્ઠે ડાકિન્યામ ભીમશંકરમ વારાણસ્યામ ચ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમીતટે વૈદ્યનાથમ સીતાભૂમૌ નાગેશમ દારુકાવણે સેતુબંધે ચ રામેશમ કુષ્મેશમ ચ શિવાલયે દ્વાદશે તાની નામાનિ પ્રાતરુત્થાય પઠેત સર્વ્યાય વિનિર્મુક્ત સર્વસિદ્ધિ ફલમ લભેત. કિતની અદ્ભુત મહિમા મહાદેવ કે 12 જ્યોતિર્લિંગો કા નામ લેને કી. ઓર અબ વંદના મે હમારે પાસ સમય માત્ર ઇતના કી હમ આજ કે પ્રોગ્રામ કા સમાપન કરે ગણેશ જી કી આરતી કે સાથ.

0: કેન્દ્ર ઉપરી સદન રાજ્યસભામાં એ વિચાર સારું પેશ કર્યો ચાવેલા. એક રાષ્ટ્ર એક ચુનાવ જોડી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી રો કાર્યકાલ સંસદના શીતકાલીન સત્રના આખરી સપ્તાહ તાઇ બધા યોજ્યો હે. લોકસભામાં આજ ઇમ્બારામાં પ્રસ્તાવ પાસ કરી ચ્યો જેના સદન ધ્વનિમતું પાસ કિનો. ધ્યાનયોગ હૈ કે એક રાષ્ટ્ર એક ચુનાવ વિધેયકનો મકસદ લોકસભા રાજ્યની વિધાનસભામાં ચુનાવ એક સાગ કરાવણની વ્યવસ્થા લાગુ કરનો હૈ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ ભરતપુર જિલ્લાના ખેડલી ગુર્જર ગાંવ કરીબ 940 કરોડ રૂપિયાના ખર્ચવાળા વિકાસના કામારી શરૂઆત કિની અર પૂરા ફ્યા કામ જનતાને સોંપ્યા. લડકિયારી સૈનિક સ્કૂલમાં રાખી જ્યા કાર્યક્રમમાં શ્રી શર્મા સરકારી સ્કૂલના 40 લાખ પાત્ર વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સ્કૂલ ડ્રેસ સારું 250 કરોડ રૂપિયા ભેજ્યા. વે દિવ્યાંગ બચ્ચાને ટેબ્લેટ દીના અર ચોખ્ખા નતીજા દેવણવાળા અધ્યાપકારો માન કિનો. ઈન જળસાઉં મુખ્યમંત્રી મિશન પઢો અભિયાન રાતેત રીડિંગ પ્રમોશન કેમ્પેન રી શરૂઆતી કિની. એ મોકે વે કહ્યું કે બચ્ચાને દિયા જાવણવાળા સંસ્કારી મારો વ્યક્તિત્વ બનાવે હે. શ્રી શર્મા વિડીયો કોન્ફરન્સિંગ રે જરીએ પ્રદેશના સ્કૂલી બચ્ચા સાગે વાતચીત કિની. વે કહ્યું કે રાજ્ય સરકાર સ્કૂલમાં બહેતરીન બુનિયાદી ઢાંચો તૈયાર કરાવણો અર હર બચ્ચાને ભણાઈ લિખાઈરો મોકો મુહૈયા કરાવણો તે કિનો હે.
1: બચ્ચો કી શિક્ષાઓને મિલને વાલે સહી સંસ્કાર કાફી હદ તક તય કરતે હૈ કે વે ભવિષ્ય મેં ક્યા બનેંગે ઓર ઉનકા વ્યક્તિત્વ કૈસા હોગા. ઇસ દ્રષ્ટિ કે સાથ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 લાગુ કી હૈ. માન્ય પ્રધાનમંત્રી જી કી પ્રેરણા સે હમ બચ્ચો કો ગુણવત્તાપૂર્ણ ઓર સુલભ શિક્ષા દે રહે હૈ, ઉપલબ્ધ કરાને લેકે અનેક સ્તર પર પ્રયાસ કર રહે હૈ. ઇસ બાર કે બજેટ મેં હમને સંકલ્પ લિયા થા કે હમ પ્રદેશ કે કક્ષા 1 થી 8 તક કે 40 લાખ સે અધિક જરૂરતમંદ વિદ્યાર્થીઓ કો નિઃશુલ્ક યુનિફોર્મ ઉપલબ્ધ કરાયેંગે. મુજે પ્રસન્નતા હૈ કે આજ ગુરુ પૂર્ણિમા કે પાવન અવસર પર ઓર વૈર કી ધરતી સે ભરતપુર જિલ્લે સે ઉસ સંકલ્પ કો ધરાતલ પર ઉતારા જા રહા હૈ.
0: રાજ્યપાલ હરિભાઉ બાગડે નશા મુક્ત ભારત અભિયાન રાતેત પ્રદેશમાં આઈ અસરદાર કોશિશા કરણમાં થ જોર તીનો હૈ. શ્રી બાગડે આજ લોકભવનનું વિડીયો કોન્ફરન્સ જરીએ વિશ્વવિદ્યાલયના કુલગુરુઓ સાથે વાતચીત કર્યા હા. વે રાજ્યમાં મોટા પૈમાના માથે અભિયાન ચલાર વિશ્વવિદ્યાલયા કાનિયો ગોદ લિયા જ્યાં ગામમાં નશારી લત જડું ખત્મ કરણ સારું ઠોસ જતન કરણના હુકમ તીના. રાજ્યપાલ કહ્યું કે વિશ્વવિદ્યાલયા રે આરે સારે નશીલી ચીજા વેચણવાળાને પકડવા સારું અભિયાન ચલાયો ચાવણું ચૈચે. વે બતાયો કે નશાખોરી રે ખિલાફ આખા દેશમાં 2 અગસ્તું 100 સપ્તાહ રો જનભાગીદારી અભિયાન ચલાયો ચાવેલા. યુવા કાર્ય અર ખેલ મંત્રાલય રે ઓરું નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન ચલાયો ચાવેલા. એણમાં હર દીતવારને જીવનરા સ્વસ્થ તરીકાને બધાવો દેવણ સારું ખેલનારી હોડા પેદલ માર્ચ ધ્યાન સત્ર અર નુક્કડ નાટક સમેત ભાંત ભાંતરા કાર્યક્રમ રાખ્યા ચાવેલા. લગાતાર વિકાસરા લક્ષ્ય રાતેત રાજ્યમાં પોષણ અર પીવણરા પાણી સમેત કઈ હલકામાં પ્રગતિ ભી હૈ. મુખ્ય સચિવ વી શ્રીનિવાસ આજ SDG રી રાજ્યસ્તરીય ક્રિયાન્વયન અર નિગરાની સમિતિરી મીટિંગ લીની. વે ન્યારા ન્યારા મહેકમાને નીતિ આયોગ અર રાજ્ય સંકેતકારા મુજબ કામ કરણરા હુકમ દીના. મુખ્ય સચિવ અસલી અર પ્રામાણિક આંકડા પોર્ટલ માથે અપલોડ કરણ બાબત કહ્યો. વે દૂરસ્થ અર જનજાતીય બહુલ હલકારા વિકાસ સારું બનાયજી રાજ્યસ્તરીય કાર્યકારી સમિતિરી મીટિંગ લીની. એણમાં ચાલુ માલી સાલ સારું 196 કરોડ રૂપિયા બત્તી રકમરા બજેટ પ્રસ્તાવ મંજૂર કરી ચ્યા. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. દેશરી પહેલી વંદે ભારત માલગાડી રી આજ કોટામાં કોટા નાગદા સવાઈમાધોપુર રેલખંડ માથે પરખ કરી છી. એ દોરાન 16 ડબ્બાવાળી ઇન સુપરફાસ્ટ રેલ રી રફતાર કરીબ 145 કિલોમીટર પ્રતિ ઘંટા નાપી છી. એણમાં લાય લાગણ રીઠાકરણ દરૂજા આપોઆપ બંધ વેવણ અર રેફ્રિજરેટેડ પાર્સલ સમેત કઈ ભાંતરા સુવિધા મુહૈયા કરાઈ ચ્યા હૈ. ઈ ફ્રેટ EMU રી કામયાબી સાગે પરખ હું